0: Kanjunju mwanangu.
1: Baba.
0: Umgongo na isika wataka kwa chana kiuno yani.
1: Nini?
0: Kalia magodoro na ituwa Arusha. Wanatangaza sana lakini hamna kitu mwanangu.
1: Hauta kwa mepigwa wewe.
0: Mepigwa?
1: Hautakio kulizia magodoro ya Arusha. Mwatakua kulizia magodoro ya Tanu Form kutoka Arusha.
0: Sana ayuaje?
1: Sasa kwenye ni kusanue namna mbavu utayajua magodoro original ya Tanu Form.
2: Hakikisha kuwa nailoni ya kifungashio ina neno Tanform Arusha. Kava ya godoro ina nembo ya Tanform Arusha. Sticker size ina jina la Tanform Arusha. Na muhuri wa moto kwenye godoro wenye nembo ya Tanform Arusha. Epuka udanganyifu. Tupigie kujipatia godoro lako la Tanform.
3: Tanform alinunua babu mpaka mjukuu analitumia.
4: A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم واذكر في الكتاب إسماعيل إنه كان صادق الوعد وكان رسولا نبيا آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد بسم الله عبد رفاقكم بالصلاة على محمد وعلى محمد معاشرانی اندر سماجنی اندر એક એવી બીમારી લાગેલી અને ચોટેલી છે કે જેનો કારણ અને વાંક માશરો નથી. બીજા શબ્દોને વાપરું, જમાતની અંદર, બીજાઓની મૂકે, આપણી જમાતની વાત કરીએ. આપણી જમાતને એક એવી બીમારી લાગેલી છે જેની અંદર વાંક જમાતનો નથી. અમુક એવા સભ્ય, અમુક એવા લોકો જેના કારણે એવું દેખાય, એવું લાગે, એવું સમજાય, એવું પારખવામાં આવે કે આ બીમારી બધાને લાગુ પડી ગઈ છે. હાલાકે એકાદ બે માણસ, ત્રણ માણસ એની અંદર આ બીમારી હોય, પણ એ બીમારીના કારણે પૂરા સમાજ, માશરા, કોમ, પ્રજા અને આપણો શબ્દ જમાતને આ બીમારીનો દાગ ભોગવવો પડે. આપણે આજે વિષયનું નામ નાખ્યું છે સુપ્રીમો. મિટાવી નાખીએ આપણે, વિખાડી નાખીએ, હટાવી દે આનાથીને. કેમ? કારણ કે વાંક બધાઈનો નથી. મારા જેવા એક ઇન્સાનનો વાંક છે જેનું કારણ, જેના કારણે આખી જમાત, પ્રજા યા કોમને આ વાત ભોગવવી પડે છે. આજે દુનિયાના ખૂણે ખૂણામાં તમે જાઓ તો આજ બીમારી, દુનિયાના ખૂણે ખૂણેમાં જાઓ તો તમને દેખાશે કે આ જ વાતનો વાવેલા શિકાયત અને માણસો અવાજને બુલંદ કરે છે. શું આપણને વિખાડી નાખવું છે? શું કાઢી નાખવું છે કોમમાંથીને, જમાતમાંથીને? ઠીક છે, ઘણી એવી વસ્તુઓ છે જે તમારા દિમાગમાં આવતી હશે કે આ કાઢી નાખે, આ કાઢી નાખે, આ કાઢી નાખે, આ કાઢી નાખે. કેમ? આની અંદર આપણા માટે ફાયદો નથી, બલકે નુકસાન છે. પણ કદાચ

કદાચ કદાચ એક એવી વસ્તુ છે કે આને આપણે કાઢવાની કોશિશ કરીએ, ખતમ કરવાની કોશિશ કરીએ, આ એવા વિષય છે. મને યાદ છે આ વિષયના બારામાં આજે અલગ રીતે મને બયાન કરવું છે. આપણે ત્યાં જ્યારે વબા ચાલી હતી 2020માં, આજથી ને 5 વર્ષ પહેલાં, ત્યારે આપણે આ વિષયના બારામાં ચર્ચા કરેલી હતી ને બલકે આના જેવું જ લાગતું વળગતું વિષય હમણાં જ માહે રમઝાન અને મુબારકની અંદર જ્યાં આપણું વિષય હતું કુરાની વાકયાત, એ વખતે કુરાન મજીદની એક આયતનો વપરાશ કર્યો હતો. આજે ફરી મારે આયતનો વપરાશ કરું છું, પણ વિષય સમજાવવા માટે હું તમને કહું છું કે આ વાક્યને, વાક્ય એટલે ફ્રાઝ, જુમલો, આ વાક્યને તમે પૂરો કરો, તમારામાંથી જે એને પૂરો કરશે એટલે આપણું વિષય ઇન્શાઅલ્લાહ શરૂ થઈ જશે. એક સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. હાલતે અને ચાલતે જ્યારે પણ આપણે ભેગા થાય, કોઈ પણ એવો મોકો આવે, કોઈ પણ એવી ચર્ચા થાય, કોઈ પણ એવી વાતો આપણા વચમાં આવે ત્યારે એવો મોકો હોય તો એક બોલે જ એકના મોઢામાંથી આ વાત નીકળે. આજે કોઈનો પૂરો કરો, આજે કોઈનો વિશ્વાસ, બીજો શબ્દ શું છે? ભરોસો. હાલતે ને ચાલતે આપણી જબાનમાં નીકળે કે આજે કોઈનો ભરોસો ન કરવો તો બાદમાં પણ ન થાય, ન કરવો તો આપણે કહેવાય કે એમાં આપણે ન ગુણા કહેવાય, એનાથી થોડું ઓછું. આજે કોઈનો ભરોસો ન થાય, સવાલ જ્યારે મારા મોઢામાંથી આ નીકળે કે આજે કોઈનો ભરોસો ન થાય, તે પારકાની વાત થતી હોય જેને આપણે ઓળખતા ના હોય, કેની વાત થતી હોય? આપણે પોતાની વાત થતી હોય. હું જ્યારે આ ભાઈને કહું કે આજે ધ્યાન રાખજે તું, આ શેખ મજલિસ ઉપર એને તસ્બીહ મળે પણ ભરોસો ના કરજે, એનો કેની વાત થતી હોય? આપણી જ અંદરમાં વાત થતી હોય પણ જબાનમાંથી કે નહીં નીકળે, મારી જબાનમાંથી નીકળે કે આજે કોઈનો ભરોસો ન થાય. સવાલ ઉત્પન્ન થાય છે કે જ્યારે મારી જબાનમાંથી નીકળે કે આજે કોઈનો ભરોસો ન થાય, તો ક્યારે હું એમ વિચાર કરું કે એમાં હું પણ આવી શકું એમ છો, કે બસ હું બોલી નાખું એટલે બોલવાનો તરીકો. આજે કોઈનો ભરોસો ના થાય સિવાય, બોલો, સિવાય મારો. હું જ્યારે બોલું આજે કોઈનો ભરોસો ના થાય સિવાય મારો, એ જ્યારે તારી જબાનમાંથી નીકળે મુસલમાન કે આજે કોઈનો ભરોસો ન થાય, તો ત્યારે પહેલો સવાલ તને એ કરવો જોઈએ કે આજે કોઈનો ભરોસો ન થાય, આજે કોઈ ઉપર વિશ્વાસ ન કરાવાય, તું એમાંનો છો કે જેના ઉપર વિશ્વાસ થઈ શકે એમ છે? તું પોતે ભરોસાને પાત્ર છો કે નહીં? એટલા માટે આપણને આ વાતને વિખાડવી છે. જબાન ઉપર લાવવું કાંઈ વાંધો નથી, કાંઈ ગુનો નથી, કાંઈ ને કાંઈ સવાબે નથી, કાંઈ વીરદયનો કરવો, પણ આ ક્યારે નીકળશે, ક્યારે ખતમ કરશો આપણને? જ્યારે માશરાની અંદર આપણે એકબીજા એવા બનવાની કોશિશ કરીએ કે આપણે ભરોસાને પાત્ર રહીએ ને બનીએ, કે આપણને નાનું સાનું કામ સોંપવામાં આવે. તમે કેટલી વાર પણ કેનો દાખલો લો, એક સલાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એમને કોઈ આ જમાતનું કંઈ કામ છે એમ સૌથી બાજુમાં કોણ, હું રહેતો હોઈશ મહેફિલના કે મારા બાજુમાં છે કોઈ, આ છોકરાઓ છે પણ આમ જેનું ઘર હોય પોતાનું, ખબર કે હવે મેતર ગણશો આવતી ફેરે આપણે કે તારું ઘર બાજુમાં કે મારું, પણ હાલને આપણે બેયને નાખી દઈએ હશે ને, હું ને તું આપણે બેય. અહીંયા કોમમાં કંઈ કામ હોય જમાતનું, ઠીક છે, પ્રમુખ તો માશાલ્લાહ આપણા બહુ દૂર રહીએ છે, એ અહીંયા કંઈક તૂટે ફૂટે ખબર નથી, આ તૂટ્યું ઓલું ફૂટ્યું તો વાંથી વાં ફોન બધાય જાય, કે ભાઈ તમે બાજુમાં રહ્યો છો ને આ કરી આવો ને તો અમને આટલી તકલીફ નહીં, કેટલા કિલોમીટર ઉપરથી આવવું. તો આ પ્રમુખને પેલે વિચાર કરવો જોઈએ ને કે શેખને કહું કે હસનને કહું, તો આપણે પૂછે કે તારો દાખલો લો મારો લો, યાર બાંધશો નહીં ને આપણે બે, મારો લો તારો લો, ઓલું ઊંધું પડવું છે મને જેનો ભરોસો ના થાય એ પડવું છે. હાલ તો સલો વાલા મોહમ્મદ વાલે મોહમ્મદ, હ ઓળો કે ચાલો હસને કામ હશે, શેખ તો નવરો છે ને તેની સાથે જોતો હોય ને ભૂલ રમતો હોય એને કંઈક એને

ફોન. એને તો કઈ કામ ના હોય, અમે જ કામ કરે છે. તો બાજુમાં ચલો કાન ભરે, હમણાં વસવાસની મજલિસ પડી હતી ને, કે એનો ભરોસો થાય, એને કામ ના સોંપાવાય. કેમ? આજે કોઈનો ભરોસો ન થાય. જબાનમાંથી કેમ નીકળ્યું? કારણ કે એક માણસ, કોમનો, જમાતનો એક માણસ આવા ધંધાની અંદર હોય કે જેનો ભરોસો ન કરી શકાતો હોય, એટલે સમાજની અંદર મારો એક ભરોસો ન થાય, પછી આને ખબર પડે, પછી એના મોઢા ઉપર આવે, આજે કોઈનો ભરોસો ના થાય. પણ એ કે તમે શેખને ઓળખો છો, એવી બીજા કોકનું નામ લે, આનું લઈ લે, હસનેનનું પાડોશી તમે ના, જ્યારે હસનેનને બોલાવે આવતો જ નથી, ભરોસો ના થાય. એટલે થઈ ગયા બે. એક પછી એક બીમારી ફેલાતી જાય. ક્યારે? જ્યારે ભરોસાને પાત્ર હું ન રહું, અથવા તો શું કરું, વિશ્વાસઘાત કહેવાય એને ગુજરાતીની અંદર. તમે કહેશું શેખ, આજે જનાબે મુસ્લિમ અલી સલામની એક સલાત પડો, મોહમ્મદ વાલી મોહમ્મદ પર, શહાદત માટે જમા થયા છે, એટલા માટે જ આ વિષયને મેં લીધું છે. આપણી ઉર્દુમાં કહેવાય છે, પાકિસ્તાનના દેખાય છે ઇલિયાસભાઈ, હા તમે પૂરું કરો, આ લોકોને તો આવડે છે, છોટા મું બડી બાત, છોટા મું બડી બાત, મોઢું સાવ નાનકડું મારું ચકલી જેવું, વાત મોટી મોટી કરવી. આજની મારી પડેલી મજલિસથીને કઈ મોજીજો થશે કે આપણે બધાય શું બોલું જનાબે મુસ્લિમ જેવા થઈ જશો? લાગે છે તમને કે એક મજલિસ ત્યાં કઈ સુધરી જાય? નહીં. આના માટે મહેનત કરવી જોશે કે આ એક એવી બીમારી છે જેનો અસર, જેનો દાગ, જેનું નુકસાન કોમને ભોગવવું પડે છે. જ્યારે હું બોલું કે આજે કોઈનો ભરોસો ના થાય, તો એ ક્યારે આપણે પારકાઓની વાત ના કરતા હોય, આપણા પોતાનાની વાત કરતા હોય. એમાં તો ક્યારે ક્યારે હદોને જો પાર કરી લઈએ તો પહેલે તો આપણા સગા આવે. આ બધી વાતો આપણે બોલીએ છીએ, મિમ્બર ઉપરથી બોલે, કોઈના નામ તો લેતા નથી. આપણે કોઈને કહે કે ભાઈ આ તારો સગો તો આમ, તો એ સગાને મૂકી બે ઠપાટ વધારે મારે, જાણીતો સિપાઈ, એ બે ઠપાટ વધારે મારે. કેમ આવું થાય ભાઈ? કારણ કે જે દીને મને ને તમને શીખાડ્યું છે ને, એની અંદર ક્યાંક એવી જગાઓ છે કે જ્યાં હું કાચો. એટલે વિષયનું નામ મેં પાડ્યું છે સુપ્રીમો. આ વાતને ખતમ નહીં કરી શકીએ, એવું કામ કરતા છોડી દઈએ કે આવી વાત ન આવે. કેમ? આજે જનાબે મુસ્લિમ જેના માટે આપણે જમા થયા છે, હંમેશા હું કહું છું, એ મારો અહેસાસ છે, સાચો ખોટો અલ્લાહ વાલા, જ્યારે પણ જનાબે મુસ્લિમની શહાદતની મજલિસ આવે છે, બસ દિલને એવું સુકૂન ભરી જાય છે કે મોહરમ આવી ગયો છે. આ કરબલાના પહેલા શહીદ છે, પહેલા સિપાહી છે ઇમામ હુસૈન અલી સલામના. હુસૈન મઝલૂમે એને મોકલ્યા છે કુફા ખાતે. કેમ? કુફા વાસીઓએ ખત લખ્યા છે, ટપાલ કાગળ, કે મૌલા મદીના હવે તમારા માટે રહેવાને લાયક નથી, તમે આવી જાઓ, અમે તમારા શિયા, તમારો ખ્યાલ કરશો. કુફાની અંદર ટપાલો કાગળો આવ્યા મદીનાની અંદર. હુસૈન મઝલૂમે જનાબે મુસ્લિમ અલૈહિસ્સલામને એક ખત લખીને મોકલાવ્યો છે. ઘણી વાતો છે પણ આપણા પાસે સમય નથી. સલવાલા મોહમ્મદ વાલી મોહમ્મદ. અજીબ જાતનો પત્ર છે આપણા ત્રીજા ઇમામનો. એક એક ઉપર આપણે ચર્ચા કરીએ તો આપણા પાસે સમય નહીં રહે, પણ હું ઈશારો કરતો જઈશ. આ જે જણાવે મુસ્લિમ અલી સલામની શહાદત માટે આવ્યા છે, તમે જુઓ ભરોસો કઈ હદ સુધી આહલે બેતના ખાનદાનની અંદર એનો દેખાવ પણ કરવામાં આવે છે, ઇઝહાર પણ કરવામાં આવે છે, બીજાને દગશ પણ દેવામાં આવે છે, બીજા માટે સબક પણ બનાવવાની કોશિશ કરવામાં આવે છે. મૌલા હુસૈન અલી સલામના જુમલાઓ આ છે ટપાલની અંદર, જે ટપાલ, જે કાગળ જનાબે મુસ્લિમને સોંપ્યો છે હુસૈને મઝલૂમે. ટપાલને શરૂ આ પ્રમાણે કર્યો, ઇન્ની બાઇથુન ઇલૈકુમ અખી, હું હુસૈન તમારા તરફ મોકલી રહ્યો છું મારા ભાઈને. જનાબે મુસ્લિમ ઇમામ હુસૈનના ભાઈ હતા. શું કામ વ્યાધિમાં આટલા પડી ગયા છો?

જદ્દીમાં ચલો ગયો, કઈ વાંધો નથી. પણ હુસૈન કે છે હું તમારી તરફ મારા ભાઈને મોકલી રહ્યો છું. જનાબે મુસ્લિમના ઘરમાં ઇમામ હુસૈન અલી સલામની બહેન છે એક. પછી કહ્યું વબને અમ્મી, તમારી તરફ મોકલી રહ્યો છો મારા ચાચાના દીકરાને. મુસ્લિમ કેના દીકરા છે? અકીલ. અકીલ કોણ છે? આપણા પહેલા ઇમામ ઇમામ અલી અલી સલામના ભાઈ છે. એક સલાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. તમારી તરફ મોકલી રહ્યો છો મારા ભાઈને. કાકાનો દીકરો છે, ચાચાનો દીકરો છે, સગો ભાઈ નથી. પણ લોકોને દેખાડ્યું કે આ ચાચાનો દીકરો છે, સગો ભાઈ નથી, તોય હું એને મારો ભાઈ કરીને પુકારું છું ને સમજું છું. આજે સગા ભાઈઓને તકલીફ છે. તમે મને જો તો તમને બિચારો મુંતઝીર યાદ આવતો હશે કે આ બે બાજતા છે એટલે આવી વાત કરે છે ને. કાંઈ નથી, ન એનામાં બાજવાની તાકાત છે ને મારામાં. એ મને આમ ફૂંક મારે તો હું પડી જાઉં ને હું ફૂંક મારું તો બહુ દૂર હાયલો જાય. બાજવાનો ટેમ જ નથી. સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ. હા, મોકલાવી રહ્યો છો તમારી તરફ મારા ભાઈને. વબન અમ્મી, મારા કાકાના ચાચાના દીકરાને. હું તમને સવાલ કરું, જંગનો મોકો છે, ઇમામતની વાત છે, યા આનાથી શું લેવા ન દેવા કે મારો ભાઈ છે, મારા ચાચાનો દીકરો છે. પણ નહીં, ઇમામે બતાવ્યું માશરાની અંદર ક્યાં ક્યાં ભરોસો શરૂ થાય છે. કેમ? કારણ કે એનો ત્રીજો જુમલો હુસૈન મઝલૂમનો એ છે, વસિકતો મિન અહલે બૈતી. હવે આખો જુમલો પડું છું. તમારી તરફ મોકલી રહ્યો છો મારા ભાઈને, મારા ચાચાના દીકરાને, એ કે જેના ઉપર મારો પૂરતો ભરોસો છે. મિન અહલે બૈતી, મારા ઘરવાળાઓમાંથી ને. અને છે કોણી? મુસ્લિમ ઇબ્ન અકીલ. હુસૈને મઝલૂમે જનાબે મુસ્લિમને આપણા સામે કઈ રીતે પેશ કર્યા કે એવા માણસને હું મોકલાવું છું કે કોણ છે? સકતી મિન અહલે બૈતી, આ એવો માણસ છે જેના ઉપર મને પૂરતો ભરોસો છે, અથવા તો જે પ્રમાણે પ્રમુખે કહ્યું પૂરતો એ ઇન્સાન છે કે જેના ઉપર હું વિશ્વાસ કરી શકું છું. એટલા માટે માશરાની અંદર આ વસ્તુની મને ને તમને કોશિશ કરવાની છે કે લોકો મારા ઉપર ભરોસો બાંધતા થાય, લોકો મારા ઉપર વિશ્વાસ કરતા થાય, એવા કામ ના કરું, એવી વાતો ના કરું, એવા સંજોગમાં ના પોતાને નાખું કે જેના કારણે મારા ઉપરનો ભરોસો લોકોથી ને દૂર થઈ જાય. ભરોસાની વાત ક્યાં ક્યાં મોકા ઉપર આવે? મેં ચાર તૈયાર કર્યા છે, બીજા તમને કંઈ પાંચમું વરી હમણાં યાદ આવી ગયું. આ મિમ્બરની બરકત છે ભાઈ, તમે બોલજો. ભરોસાની વાત આદતન ફિતરતન ને મજબૂરન એ આવે પૈસાના મામલામાં. પૈસાના મામલામાં બહુ વાત આવે કે નહીં? ભરોસાને ને પૈસા ને અમાનત ને કોકને કાંઈ દેવું ને કરજો ને એમાં ભરોસાની વાત બહુ આવે. બીજું આવે સાચું બોલવું યા ખોટા બોલવામાં, કે આ ખોટા બોલો છે એનો ભરોસો ના થાય. આથી બે. ત્રીજું રાજની વાત, સક્રે. હા, એ જ વાત કરું છું ને, કોન્ફિડન્સ, ભરોસો. રાજની વાત આને શેખને વાત ના કરશે, એનું પેટ બહુ છીછરું છીછરું. આ નવજવાન સમજતા ને છીછરું એટલે સમજો, એટલે ઊંડાનું ઊંધું. ઓ ફોફોંદ ને ઓ ના ના ના, છીછરું એટલે પૂરી પ્રોફોંદ નહીં, કંઈ મોએ પ્રોફોન સાવ ઓછું પાણી એટલે આમાં બકુલી કાઢો ને તો ઓછું થઈ જાય એટલે અંદર નીચે શું છે પાણી દેખાઈ જાય, એટલે કહેવાય પેટ છીછરું. બહુ ઓછું પાણી, એ પાણીને હટાવો દેખાઈ જાય શું છે પેટમાં. ને ઘણા હોય આપણે ક્યાં ઊંડા પાણીમાં તરે છે, એટલે જેટલું પાણી કાઢો ને પેટમાં અંદરમાં કેટલા છરા છે ને કેટલા મધના મીઠા ટીપા છે કાંઈ ખબર ના પડે, એનું પેટ ઊંડું. તો શેખને કાંઈ વાત ના કરજો, કેમ? પેટ એનું છીછરું. ને તમને ખબર છે ક્યાં વધારે કામ આવે છે? તમારે હમણાં જરાક હસી નીકળી ગઈ, આજે શહાદત છે.

એક મૂકું છે કે જ્યાં માણસો મારો ભરોસો નથી કરતા, ત્યાં આ છે. મારું પેટ બહુ છીછરું. આપણા નવજવાનો છે ને, લોકોને જ્યારે હા પડે ને, આખા ગામને ખબર હોય, મને ના ખબર પડવા દે. જો શેખને વાત કરશો તો વોટ્સઅપમાં નીકળી જશે, બધાને ખબર પડી આવશે કે મારી હા પડી. ઠીક છે, ભરોસો માશરાની અંદર ખતમ કરી નાખીએ આ જુમલાને, એવા કામ કરીએ કે આપણી જબાન ઉપરથી આ નીકળવું લાઝિમ ન થાય. શું? આજે કોઈનો ભરોસો ન થાય. તો એક પૈસાનો મામલો, એક સાચું ખોટું બોલવાનો મામલો, એક રાજદારી. હજી હા, એ મને નહોતું નાખવું પણ તમે બોલી લીધા. ત્યાર પછી છે વાયદો. ના, વાયદો વાયદો વાયદો લફોમેસ, એમાં એ ભરોસો થાય મારો. બધી કોર ઈજ રાડ હોય, એને પૈસા દીધા હતા, ક્યારે આપી શેખ? બસ આવતા અઠવાડિયે. મારી જિંદગી તમને મને બયાન નથી કરી પણ તમને ખબર પડે. હમણાં એક માણસ સાથે આ બધી પૈસાની ચર્ચા હાલે છે. એના દર બે દિવસે તમે ફોન કરો કે આ ત્રીજે દિવસે પૈસા આવે છે. એટલે દર બે દિવસે એને ફોન કરો, તમને એમ લાગે કે ત્રીજે દિવસે પૈસા આવે છે. પાછા ફોન કરો, અઠવાડિયામાં ત્રણ ફોન કરવા જોઈએ, પણ એ પૈસા આવે જ ના. કેમ? હું આવું છું, હું આવું છું, હું આવું છું, હું દઈ જઈશ. ક્યારે વિશ્વાસનો આપ વિશ્વાસઘાત થાય? વાયદાઓની અંદર. ઘરની અંદર પણ ના થાય, અચાર મુકાવો છે. પણ તમે એક વાત શાદીની પણ કહી રહી, ત્યાં એ વિશ્વાસઘાત થાય. ધણી ક્યારે ક્યારે એની ઘરવાળીનો વિશ્વાસ ન કરે, ઘરવાળી ક્યારે એના ધણીનો વિશ્વાસ ન કરે. પછી જુમલો નીકળે, આજે કોઈનો ભરોસો ન થાય. કેમ મને એમ બોલવું પડે? કારણ કે જનાબે મુસ્લિમ માટે આપણે જમા થયા છે. હુસેને બતાવ્યું કે અમે અહલે બેઇતના ખાનદાનમાં એવા લોકો છે અમારા સાથે કે જેને અમે લકબ આપી શકે. આ કોણ છે? વસ્સકતી મિન અહલે બેઇતી, મુસ્લિમ એ છે કે જે મારી અહલે બેઇત ઉપરથીને જેના ઉપર હું ભરોસો બાંધી શકું છું. ખુદાવંદે કરીમે, નબીએ કરીમનો ભરોસો લોકો કરતા હતા કે નહોતા કરતા? કરતા હતા ને. કામ એવું બતાવ્યું આપણા નબીએ કે એના બે લકબ તો આપણે જાણીએ છીએ, એક સાદિક અને એક અમીન, અમાનતદાર, ભરોસાને પાત્ર, જેના ઉપર વિશ્વાસ ઘડી શકાય. આવા નબી હોવા છતાં ખુદાવંદે કરીમે યોગ્ય સમજ્યું કે આ નબીને પણ યાદ અપાવવું કે આ મામલો બહુ ગંભીર મામલો છે. કયો? વિશ્વાસનો મામલો. તું અમારા પૈગામનો પ્રતિનિધિ છો, તું અમારો નબી છો, રસૂલ છો. એટલે એને યાદ અપાવ્યું. સૂરે મરિયમની 54મી આયત, દિઝ ઓફ સકંત કાત 1954, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વધકુર ફિલ કિતાબ ઇસ્માઈલ ઇન્નહુ કાના સાદિક અલ વાદ વ કાના રસૂલ નબિયા. અહીં મારા હબીબ ઉલ્લેખ કરજો, અવારનવાર યાદ કરજો. કેને? જનાબ ઇસ્માઈલને. કેમ? એના વાયદાની અંદર સાચા હતા, ભરોસાને પાત્ર હતા. એક નબીનો દાખલો કોણે આપ્યો? ખુદાવંદે કરીમે જી નબીઓના સરદાર છે. કેવી મોટી વાત હશે! શા માટે ઓલો જુમલો આપણે પડ્યો હતો, છોટા મું બડી બાત? બધાને ખબર છે કે આજે કોઈ ઉપર ભરોસો કરવો યા કોઈ ઉપર વિશ્વાસ બાંધવો મુશ્કેલ છે. પણ એનું કારણ શું છે? મને ભરોસા કરવાનું મન નથી થતું, મને વિશ્વાસ દેવાનું મન નથી થતું. ના, વિશ્વાસ તો હું બધા ઉપર કરવાને તૈયાર છું, પણ સામાવાળાના કામ એવા છે કે એનાથી ને હું વિશ્વાસ નથી કરી શકતો. કાંઈ પણ કામ સોંપો થાય ના. તમને ઘરનો દાખલો આપું, અમારે આ તો બહુ એમ નથી થતું પણ એ જ લાગે ને, તમારા ક્યાં દાખલા લો? આ ઘરની અંદર કચરા કાઢવાના ડબ્બા છે, એ ભારી હોય ના, ભરાઈ જાય તો કે ના હોય? બોલો બોલો, ભારી હોય કે ના? જે કાઢે એને ખબર હોય ના કે ભારી છે, જે કાઢતા જ ના હોય એને ક્યાંથી ખબર હોય કે કેટલો ભારી થઈ જાય પુબેલનો ડબ્બો? તો આપણને આપણી ઘરવાળી

કે આ જરા કાઢી નાખજો ને, ઉભેલ મારાથી ઉપડતું નથી, કાઢું છું. બે દિવસ સુધી પુબેલ હજી ત્યાં જ હોય. ઘરની અંદર વિશ્વાસ, ઘરની અંદર વિશ્વાસઘાત, ઘરની અંદર ભરોસો જે છે એ ઘરવાળીથી ઉઠી જાય કે આ મોટી મોટી મજલિસ ઉપર આવે ને આવા આવા ખોટા ખોટા વાયદા વાયદાના પડીકા નાખે. નાની નાની વાત કે જેનાથી ને મારા ભરોસાને હું ખોઈ બેસું છું, વાતોની અંદર, રાજોની અંદર. આ બે દિવાળીમાં વાત થઈ હતી, કોઈને કહેજે ના ભાઈ, ને ત્રીજાને કહું તો તને કહું છું, પણ કોઈને કહેજે ના. ચોથા પાસે તને કહું છું પણ તું કોઈને કહેજે ના. પછી પાંચમો જે તને કહું છું પણ તું કોઈને કહેજે ના. હા, નતીજો શું નીકળે? છંભારા તેલુ યાદ આવી ગયું, સંભારા તેલું યાદ આવી ગયું તો પડી નાખો. સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. આ ઇલિયાસભાઈ બેઠા છે ને, અરિયા ઇરિયા ઇલિયાસભાઈ ભલી, એ મારા અનવર હતા શાદીમાં, બરાબર છે કે બીજું કોઈ હતું? આ ઘરવાળી એ ગોતી દીધી છે, પાકિસ્તાન રહેતા હતા. એને કીધું આ તને શોભશે, એને નથી ખબર 99 ભેગા 100 મારા કેટલા થાય છે, પણ ત્યારે પહેરાવી દીધી આપણને. આ મારા અનવર હતા ને મારા મરહુમ બાપા, પૈણો ત્યારે મને કહ્યું દીકરા આ તારો અનવર છે. આમ સગો મામો એ થાય અનવર છે, પણ હું તારો બાપ છો. મારા બાપાએ કીધું હું તારો બાપ છું. એક નસીહત યાદ રાખજે, ઘરની વાત છે અંભારા તેલું. તમે બોલ્યા એટલે યાદ આવી ગયું. રાજની વાતો, આજે ભરોસો કોઈનો ન થાય, બરાબર છે? એટલે તો મજલિસ પડું છું કે આ હવે કાઢવું છે આપણને, કે આ હવે મારા જુમલા ઉપર ન આવે, હું એવો બનું કે માણસો મારા ઉપર ભરોસો કરતા થઈ જાય, કે સામાવાળાને બોલવું ન પડે, આ સમાજની અંદર આ જુમલો આ વાક્ય નીકળતો જાય. આપણે મુસલમાન છીએ, નબીને યાદ એવાનું. હું તમને આ દાખલો મેં તમને કહ્યું ના, 5 વર્ષ મોર આપણે પડ્યું હતું. એક એવો સૂરો છે કુરાન મજીદમાં, અલ્લાહ અકબર, 27મી, એક એવો સૂરો છે કુરાન મજીદમાં, અજબ છે. પરવરદિગારે આલમે પોતાના જલીલુલ કદ્ર નબીઓનો જિક્ર એવી રીતે કર્યો છે, ઉપરા ઉપર 5 નબીઓની વાત છે. જનાબે નૂહ, હુદ, સાલેહ, લૂત અને છેલ્લે શુઆઇબ. કોણ? નૂહ, હુદ, સાલેહ, લૂત અને જનાબે શુઆઇબ. હું સવાલ કરું છું, ખુદાવંદે કરીમે આ નબીઓના શબ્દોને આપણા સુધી શા માટે પહોંચાડ્યા? એટલા માટે પહોંચાડ્યા કે મેં, હું ખુદા, હું ખુદા નથી, મેં ખુદાએ જે પૈગંબરોને મોકલાવ્યા છે એના પાસે એક એવી સિફત હતી, એ સિફતના સાથે મેં લોકોને મોકલ્યા હતા, ને તમે અમારા નબીઓને માનવા વાળા છો, તમારી અંદર પણ આ સિફતને પેદા કરો. તૈયાર છો? મુંતઝીર, અનુ નામ મુંતઝીર છે ને, મુંતઝીર છે ને તારું નામ? પહેલી આયત સૂરે શુઆરા છે, 107મી આયત. આ જનાબે નૂહના જુમલાઓ છે, બોલ. વા ઇન્ની લકુમ રસૂલુન અમીન. કોણ છે? જનાબે નૂહ. તરજુમો જોઈ લો તમે, હું એક એવો પૈગંબર છું કે જે અમાનતદાર છે, ભરોસાને પાત્ર છું. નબી નૂહ. વાક્યો આગળ વધ્યો. બીજા નબી જનાબે હુદની વાત આવી, 127મી 25મી આવી, તેના પછી આરી. એના જુમલા ઈદ છે, એની લકુમ રસૂલુન અમીન. ખરેખર હું તમારા વચમાં ભરોસાને પાત્ર કોણ છો? ખુદાનો મોકલાવેલો પૈગંબર છો. ત્રીજો નબી સાલેહ, 143મી આયત. હા, તું મારા કરતા રપીદ છો ભાવો. ઇન્ની લકુમ રસૂલુન અમીન, એ જ જુમલા તારી કોમને કહી દે, સાલેહ કહી દો તમારી કોમને કે હું ભરોસાને પાત્ર છું. 162 એના પછી જનાબે લૂત, ઇન્ની લકુમ રસૂલુન અમીન, હું તમારા માટે ખુદા તરફથી ને ભરોસાને પાત્ર મોકલાવેલો પૈગંબર છું. અને અંતમાં જનાબે શુઆઇબ, 178
ઇન્ની લકુમ એવા નથી, ઇન્ની લકુમ રસૂલુન અમીન. એક જ સૂરામાં પાંચ નબીઓનો ઝિક્ર, પાંચ નબીઓની વાતો,

કે આવો અમે ભરોસા પાત્ર ખુદાના પૈગંબર છીએ. આજે જનાબે મુસ્લિમની શહાદતમાં આપણને ઇમામે હુસૈને સમજાવ્યું કે તમે આ મારા ભાઈ મારા કાકાના દીકરાની શહાદત માટે આવ્યા છો, તમે એને ઓળખો કે કોણ હતા? મેં મારો પૂરતો ભરોસો એના ઉપર બાંધ્યો હતો. કરબલાનો પૈગામ શરૂ થઈ ગયો. ક્યાંય મુસલમાનો હુસૈનને યાદ કરવાવાળા છો, હુસૈનને માનવાવાળા છો, હુસૈનની ફરશે અઝા ઉપર બેસવાવાળા છો, તમો એવા હોવા જો કે તમારા ઉપર ભરોસો લોકો કરી શકે. જનાબે મુસ્લિમને પણ એમ જ હતું કે ઇસ્લામનો પૈગામ હશે લોકો પાસે. કુફા ગયા આશાની સાથે ના, પણ તમે સાંભળો છો કે જનાબે મુસ્લિમનો શું હાલ થયો. બૈયતની વાત આવી, મસ્જિદો નમાઝોથીને નમાઝીઓથીને ભરપૂર હતી, પણ એક સમય આવ્યો છે કે જ્યારે જનાબે મુસ્લિમ પોતાના સરને ફરાવ્યા છે તો પાછળ નમાઝ પડવાવાળા કોઈ ન હતા. કેમ? કોમ ફરી ગઈ. મુસ્લિમ જાય તો ક્યાં જાય? તમે અરબાબી મિંબરથી સાંભળો છો કે સમય આવ્યો કે જ્યારે જનાબે મુસ્લિમ કૂફાની ગલીઓને આગળ પાછળ કરતા કરતા જ્યારે થાકોળો આવ્યો તો એ ઘરના બાજુમાં બેસી ગયા, અને જ્યારે બેઠા તો ઘરમાંથીને એક બીબી દરવાજાને ખોલી, તો આ એણે જોયું કોઈ અજનબી છે. કહ્યું, એ અજનબી શું માદરો છે? કૂફાના હાલાત બહુ ગંભીર છે, તું શા માટે બહારે ફરે છે? કહ્યું, એ મોમેના થોડું પાણી મળી શકે તો ખુદા તને અજર આપશે. બસ બીબીએ પાણી આપ્યું. થોડો સમય ન થયો હતો એ બીબી પાછો દરવાજો ખોલ્યો તો જોયું જનાબે મુસ્લિમ ત્યાં જ બેઠા. ખુદાના બંદા, મેં તને કહ્યું કૂફાના હાલાત બહુ જ ગંભીર છે, તું શા માટે તારા પોતાના ઘરે નથી ચાલ્યો જતો? મુસ્લિમે કહ્યું, જેનું ઘર ન હોય ક્યાં જાય? જેનો ક્યાંય આશરો અને સહારો ન હોય ક્યાં જાય? કહ્યું, તું કોણ છો? કહ્યું, હું પરદેશી છો. પણ કહ્યું, કોણ છો? કોણ? કહ્યું, હુસૈન ઇબ્ને અલીનો કાકાનો દીકરો મુસ્લિમ ઇબ્ને અકીલ છું. તો ભાઈ કે તમે મુસ્લિમ મારા આકાના ભાઈ, આવો ઘરની અંદર. અઝાદારો એ મોમેનાએ ખૂબ આગતા સ્વાગતાની મહેમાન નવાઝી કરેલી, પણ જ્યારે દરબારની અંદર સમાચાર પહોંચ્યા છે કે મુસ્લિમ કઈ જગા ઉપર પના લાવેલા છે, તો લશ્કર અને ઘોડાની ટાપોની આવાજ આવી. મુસ્લિમે બીબીને કહ્યું, બીબી લાગે છે લશ્કર આવી રહ્યું છે, હું જાઉં છું, તમારી બેહુરમતી ન થાય, હું કહીશ મુસ્લિમ તને આ પારકી બીબીનો આટલો ખ્યાલ, અરે થોડા સમય બાદ કરબલા આવશે, અરે ઝાલિમો નબી ઝાદીઓના પરદાઓને છીનશે. મુસ્લિમ ઘરથી બહાર આવ્યા, લડવાયા, સિપાહીઓ સાથે ઘણી લડાઈ કરી. એક સમય આવ્યો કે દગાની સાથે ખાડો ખોદવામાં આવ્યો. લડાઈ કરતા કરતા મુસ્લિમના સર ઉપર એક પથ્થરનો વાર થયો. મુસ્લિમ તે ખાડાની અંદર પડ્યા, જખમી થઈ ગયા, પોતાનું મોઢું અને દાંતો જખમી થઈ ગયા. જ્યારે લોકોએ પૂછ્યું, કાંઈ તલાશમાં છો? કહ્યું, પાણી મળી જાય. પાણી આવ્યું, મુસ્લિમ મોઢા સુધી પ્યાલાને લાવ્યા, છોડી દીધું પાણીને. શા માટે? કારણ કે પાણીની અંદર ખૂનના ટીપા પડી ગયા. હું કહીશ મુસ્લિમ, તમે હુસૈનના સિપાહી છો ના? અરે કરબલામાં શહાદત પહેલા હુસૈનના કોઈ સિપાહીને પાણી નસીબ નથી થયું. હા આઝાદારો, મુસ્લિમને ગિરફ્તાર કરવામાં આવ્યા, દારુલ અમારામાં લઈ જવામાં આવ્યા, અને કહેવામાં આવ્યું, મુસ્લિમ તમારી વસિયતને શરૂ કરો. મુસ્લિમે કહ્યું, મારી અમુક વસિયતો છે, મારો નાનો સૂનો કરજો છે, આ મારું ઝીરા ઢાલને વેચીને કરજાને અદા કરી દેશો. બીજો, જ્યારે મને તમે કતલ કરી નાખો તો મારી લાશની બેહુરમતી નહીં કરશો. અને ત્રીજું એ છે કે મેં મારા આકાને ટપાલ લખી નાખ્યો છે, મૌલા તમે કૂફા આવો, તમારા માનવાવાળા તમારા ઇંતજારમાં છે, બસ જઈને કોઈ હુસૈનને સમાચાર દઈ દે. મૌલા હવે કૂફા નહીં આવતા, અરે કૂફા વાસીઓ ફરી

લોકોએ કહ્યું પહેલી બે વસિયત કબૂલ પણ આ નહીં થાય. હા અઝાદારો, એ મોકો આવ્યો કે મુસ્લિમની શહાદત થઈ ચૂકી. હુસૈન મઝલૂમ સફરમાં છે, કુફાના બે ઘોડે સવાર નીકળી રહ્યા છે. રાસ્તાની અંદર હુસૈનને સમાચાર મળ્યા અને નજરે પડ્યું કે કુફાથી બે ઘોડે સવાર આવે છે. હુસૈને નિદા આપી, કહ્યું આ બંનેને બોલાવો, લાગે છે કુફાથીને આવી રહ્યા છે. બંને આવ્યા. હુસૈને પૂછ્યું કુફાના કઈ સમાચાર છે? અરે કુફાના અમારા ભાઈ મુસ્લિમના કઈ સમાચાર છે? અરે બંને કહ્યું માવલા શું બયાન કરીએ, અમે દારુલ અમારાને જોઈને આવીએ છે મુસ્લિમના લાશાને. અઝાદારો, હુસૈનને સમજ પડી ગઈ, જુમલો નીકળ્યો ઇન્ના લિલ્લાહ. અલા લઅનતુલ્લાહ અલ-કૌમ અઝ-ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره. ما تم حسين